0: Lotus FM.
1: Ashu Desai
0: on Lotus FM.
2: લોરિસ એફએમ ની અમારી ગુજરાતી ગીત સંગીત ની આ માળા છે, એમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે આશિત દેસાઈ અને આ કાર્યક્રમ, જી હા, ગીત માળા માત્ર લોટસ એફએમ પર દર ગુરુવારે સાંજે 6 અને 7 ની વચ્ચે. આશા કરું છું જરૂર મને સાંજે 7 વાગ્યા સુધી સાથ આપશો. અ વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ. This is Lotus FM's Geek Mala, a Gujarati program that comes your way every Thursday evening. My name is Ashit Desai. Welcome into it. Khoob ach hartik swagat che, wherever you may be in SA today, tuned in. Do take it nice and easy on the road. Here in KZN, here some parts of Gauteng and other provinces in the country, it's quite bad. The rain is quite intense. Wind speeds are really crazy as well. So do take it nice and easy. જ્યાં ક્યાંય પણ હોવ તમે સુરક્ષિત હોવ, ખૂબ કાળજી લેશો, અને જો રસ્તામાં ડ્રાઇવિંગ કરતા હોવ તો ખૂબ જ કાળજીથી ચલાવશો. હમણાં ગીત અને સંગીતની આ માળાને આગળ વધારે આજના આ કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રી ગણેશ કરીએ આ કાર્યક્રમના. હા, હમણાં જ ગણપતિ ચોથ, ગઈ સોમવારે બાપાને આપણે સ્વાગત કર્યું બધાના ઘરે, બધાની જુદી જુદી યુનો બિઝનેસીસમાં કે ક્યાંય પણ મંડળમાં બધે બાપા પધાર્યા છે. થોડા દિવસ આપણી સાથે રહેશે અને ત્યારબાદ વિસર્જન થશે. તો ગણપતિ બાપાના નામ લઈને શ્રી ગણેશ કરીએ આજના કાર્યક્રમનું, અને ત્યારબાદ વિસ્તારપૂર્વક આજની ગીતમાળાનો આપ સૌને પરિચય આપીશ. આજના દિવસનું સૌથી પહેલું ગીત, અને ત્યારબાદ આ કાર્યક્રમમાં શું ગતિવિધિ થશે એની જાણકારી આપીશ. એકવાર ફરીથી વોર્મ વેલકમ ટુ લોટસ એફએમ ગીતમાળા.
3: એ જોને આવી ચાડી

મનમોર બની થનઘાટ કરે અને વાદલડી લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. ઇફ યુ જસ્ટ ટ્યુન્ડ ઇન, અ વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન ગીતમાળા. જી હા, ગણપતિ બાપ્પા પણ હમણાં તો પધાર્યા છે. હમણાં જ યુ નો ગણેશ ચોથ હતી અને બાપા ઘણા બધાના ઘરે અને ઘણી બધી જગ્યાએ પધાર્યા છે, તો ખૂબ ધૂમધામથી સેવા થઈ રહી છે અને ખૂબ આનંદ લેવામાં આવ્યો છે. ઓન ધેટ નોટ, આઈ હેવ રેસિડેન્ટ પ્રિસ્ટ ઓફ ધ શ્રી ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર હુ ઇઝ ગોઈંગ બી જોઈનિંગ વાય ટેલિફોન ઇન જસ્ટ અ ફ્યુ મિનિટ્સ, ઇનફેક્ટ આફ્ટર ધ નેક્સ્ટ સોંગ, એન્ડ ટેલ અસ એક્ઝેક્ટલી હાઉ ધીઝ ગણેશ સેલિબ્રેશન્સ આર સ્કેડ્યુલ દેર એન્ડ અ બિગ ઇવેન્ટ ઓન ધીસ સન્ડે ફોર ધ ગણેશ વિસર્જન. તો બહુ મજા આવશે, સાંભળશો અને ધ્યાનથી તમને માહિતી મળશે. યુ કેન ટેક પાર્ટ ઇન ધ વિસર્જન એઝ વેલ એન્ડ બી પાર્ટ ઓફ ધેટ અમેઝિંગ અમેઝિંગ સેલિબ્રેશન ઓલ્સો. પણ હમણાં ગીત અને સંગીતની આ માળામાં આજના ત્રણે ત્રણ ફીચર્સ પણ જરૂર થશે. ધ ફર્સ્ટ અપ વિલ બી આજનો સુવિચાર, ફોલોડ બાય શબ્દ કસોટી, એન્ડ બિફોર આઈ કન્ક્લુડ વિલ બી ધ ગુજરાતી શાયરીઝ. તો દર વખતની જેમ જ રહેશે, પણ આ એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે. શ્રી રવિન્દ્રભાઈ જોશીની સાથે વાતચીત પણ થશે, તો જરૂર જોડાયેલા રહેશો. હમણાં એક આવતું ગીત ટૂંકું આપ સૌની સમક્ષ રજૂ કરું છું અને ત્યારબાદ આજના દિવસની ખાસ માહિતી મળશે ગણેશ ઉત્સવની. હમણાં આજના દિવસનું આવતું ગીત આશા કરું છું પસંદ કરશો, આંખોના. આ એક ગરબો છે અને માતાજીનો, હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. એક અલગ જ રીતનું ગીત છે એક્ચ્યુઅલી.

0: લોટસ એફએમ ની ગીતમાળા પર એકવાર ફરીથી આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. અમારા ગેસ્ટ અમારી સાથે ટેલિફોન લાઇન દ્વારા જોડાઈ ગયા છે. હી ઇઝ ધ રેસિડેન્ટ પ્રિસ્ટ ઓફ ધ ગુજરાતી હિન્દુ સાંસ્કૃતિક કેન્દ્ર. રવિન્દ્રભાઈ જોશી આપણી સાથે ટેલિફોન લાઇન દ્વારા જોડાયા છે. તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે એકવાર ફરીથી રવિન્દ્રભાઈ અમારા કાર્યક્રમ પર.
1: હા, જય શ્રી કૃષ્ણ બધાને જે સાંભળવાવાળા છે દરેકને, અને ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે તો દરેકને ભગવાન ગણપતિની શુભકામના. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમ પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા.
0: ગણપતિ બાપા મોર્યા રે. રવિન્દ્રભાઈ થેન્ક યુ વેરી મચ. ખૂબ સમય કાઢીને અમારી સાથે જે તમે જોડાયા છો, આઈ નો તમે મંદિરમાં હમણાં પૂજા પાઠ કરાવો છો અને યુ નો ઇટ્સ અ બિઝી ટાઈમ ફોર યુ, સો થેન્ક યુ વેરી મચ ફોર ટોકિંગ ટુ અસ. તો સૌથી પહેલાં તો અમને ખાસ કરીને સાંભળનારાઓ માટે કે શું યુ નો શું એક્ટિવ

0: પછી મહા રથયાત્રા નીકળશે અને બ્લુ લગુન પર એક્ઝેક્ટ 10:30 વાગે ત્યાં પહોંચી જશે. 10:30 થી ત્યાં ભજન દર્શન ચાલુ થશે અન્ટિલ ધ ક્વાર્ટર પાસ્ટ 12 સુધી ત્યાં, અને ત્યાર પછી આરતી કરશે સામૂહિક બધા, અને 12:30 વિસર્જન, અને ત્યાર પછી મહાપ્રસાદ નો પ્રોગ્રામ ત્યાં બ્લુ લગુન માં રાખવામાં આવ્યો છે.
1: સરસ. હું એકવાર આમાં ભાગ લઈ ચૂક્યો છું એન્ડ આઈ નો ઇટ્સ એન અમેઝિંગ ફિલિંગ. આપણા લિસનર્સને માટે ખાસ કહું છું કે બહુ બહુ આનંદ આવે, બહુ જ સરસ આ કાર્યક્રમ થાય છે, અને બાપાની વિદાય આપવા માટે એનો ઇટ્સ અ સ્પેશિયલ સ્પેશિયલ ટાઈમ. સો જરૂર મોટી સંખ્યામાં બધા આવે, આપણે એવી જ આશા કરી, અને
0: બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા આવે દર્શન લે.
1: અને જી હા, બોલો બોલો રવિન્દ્રભાઈ.
0: ની આ ગણપતિ ઉત્સવ જે છે, ગણપતિ ઉત્સવ ની અંદર આપણે આમ જોવા જાય ગણપતિ દાદાનો આખો પરિવાર જોવા જાય તો એમના બે પત્ની હતા, એકનું નામ રિદ્ધિ અને એકનું નામ સિદ્ધિ હતું, અને એના પુત્ર હતા રિદ્ધિના શુભ પુત્ર અને સિદ્ધિના લાભ પુત્ર. એની પત્ની હતી તુષ્ટિ અને લાભની પત્ની હતી પુષ્ટિ. એના પૌત્ર હતા આનંદ અને પૌત્ર પ્રમોદ અને સંતોષી નામની કન્યા હતી. આ ગણપતિનો પરિવાર બરાબર. અને આપણે ઘણી વાર એમ કે ગણપતિ બાપા ને કેમ આપણે યાદ કરવામાં આવે છે, એમાં અત્યારે તો તમે જાણતા જ હશો પૂરી દુનિયામાં, ખાસ તો ઇન્ડિયામાં તમે જાઓ તો ત્યાં પણ એટલું બધું ગણપતિનું તો ગલીએ ગલીએ ગણપતિ બાપા મોરિયાના નાચ સંભળાય. હા, આપણે એમ કહીએ કે કેમ ગણપતિ બાપા ને મોરિયા કેમ કહેવામાં આવે છે, તો ગણપતિ બાપા ને મોરિયા કહેવાનો અર્થ એ કે મહારાષ્ટ્ર ની અંદર એક સંત થઈ ગયા હતા, એનું નામ હતું મોરિયા ગોસાઈ.
1: ઓકે.
0: એ ચિતવાડ થી મંદિર વે જવા માટે 90 કિલોમીટર રોજ ચાલે ત્યારે મંદિર આવે. હવે રોજ ચાલીને જતા ને રોજ આવતા
1: જી
0: બરાબર. હવે પછી ઉંમર થયા પછી એનાથી ચલાતું નહીં, તો ગણપતિ બાપા ને યાદ કર્યા કે હવે મારાથી પહેલા જેવું ચલાતું નથી, શું કરશું? તો ગણપતિ બાપા એને સ્વપ્નમાં આવી કીધું કે સવારના તું એમ કે ઉઠશે અને સ્નાન કરીને બહાર નીકળશે ને ત્યારે હું તને મળીશ એમ કે. અને વહેલી સવારે ઉઠ્યા, સ્નાન કાર્ય નદીમાંથી કર્યું, અને પછી જેવા બહાર નીકળ્યા ને તને ચાલવા ગયા તો ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ મળી. તો એને એ મૂર્તિ લીધી, મૂર્તિ લઈને એ ગણપતિ દાદાને પૂજા કરી. પદયાત્રા તો થતી નહી હતી એટલે એને પછી દાદાની પૂજા કરી, અને પૂજા કરવાથી ભગવાન એને કીધું કે હવે તારા નામની સાથે મારું મોરિયા શબ્દ એમ કે લાગી પડશે એમ કે. એ ચિતવાડના જે થઈ ગયા સંત મહાત્મા એ મોરિયા મહારાષ્ટ્રના સંત થઈ ગયા, અને એને હિસાબે મોરિયા શબ્દ પાડવામાં આવ્યો. આપણે
1: કેટલી આ ઇન્ટરેસ્ટિંગ, કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ઇનફેક્ટ આ વસ્તુ મને પણ ખબર નહોતી, મને આની જાણકારી નહોતી. હું મહારાષ્ટ્રનો છું મુંબઈ થી પણ, અને આઈ એમ શ્યોર આપણા ઘણા બધા લિસનર્સોને પણ આ હમણાં પહેલી વાર જાણ થઈ.
0: તમે જો આપણે આમ જોવા જાય તો મહાભારતનો ગ્રંથ જ્યારે લખ્યો ત્યારે ગણપતિજી અને એમને વ્યાસ મુનિ એ બંને જણાએ લખવાનું ચાલુ કર્યું ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે નોન સ્ટોપ લખવાનું, જરાક પણ વિરામ નહીં આપવાનો. અને એમાં પછી ગણપતિ દાદા જેમ બોલતા ગયા વ્યાસજી એને લખતા ગયા, લખે છે બોલે છે, પછી એ લખતા લખતા એમની પેન તૂટી જાય છે. તો પેન તૂટી જાય તો પોતાનો દાંત તરત તોડી અને એ દાંત થી એ લખે છે, એટલે એક દંત એને કહેવામાં આવે બરાબર. અને એ પછી લખ્યું 10 દિવસ પછી એટલી બધી ગરમી પડી, એટલી બધી ગરમી શરીરમાં એટલી ગરમી નીકળી ત્યારે વ્યાસજીએ કીધું તમે ચાલો સ્નાન કરો. વ્યાસજીએ પાણીમાં નદીમાં સ્નાન કરાવ્યું એટલે આપણે એને પાણીમાં વિસર્જન કરીએ, અને પછી એને ઠંડક પહોંચી, અને ઠંડક પહોંચી એટલે એની સાથે લાડવા ને એનો પ્રસાદ એને આપવામાં આવ્યો. એટલે જ આપણે કહે ગણપતિ બાપા મોરિયા અડધો લાડુ છોરિયા.
1: ખૂબ, દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો રવિન્દ્રભાઈ, સમય કાઢીને જોડાયા, આ શેર કરીશ ગણપતિ બાપાની સ્ટોરી, અને રવિવારે મુલાકાત કરશું તમારી સાથે વિસર્જન
0: ચોક્કસ. અહીંયા તો મેં કીધું એમ તમને કે ગ્રેવિલ ની અંદર પણ ગણપતિ ના ઇન્ડિયા જેવા મોટા જ આવ્યા છે, ત્યાં પણ રોજ રાતના 8:30 સુધી ચાલે, અને ત્યાં પણ ગણપતિ નું વિસર્જન રવિવારે જ કરવાનું છે. ગણપતિ બાપા ને આપણે છેલ્લે છેલ્લે યાદ કરીએ, ગણપતિ બાપા મોરિયા મંગલ.

0: टाट गणपति हमारे साथ, 9, 10, 11, 12 गणपति है सबसे ना, 13, 14, 15, 16 गणपति है सबसे भोला, 17, 18, 19, 20 गणपति हमारे बीच, 21, 22, 23, 24 गणपति हमारी चॉइस, जलेबी ने फाफड़ा गणपति बापा आपड़ा, चप्पे लीमा सीरो गणपति बापा हीरो, लाल फूल लीलो फूल गणपति बापा ब्यूटीफुल, ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बापा सुपर स्टार गणपति बापा
1: मोरिया।
0: बहु आनंद आयो, दरेक ने गणपति नी शुभकामना, अने खास तमे मने पण एक आवी रीते चांस आप्यो। आपणो संबंध तो केटला वर्षो थी छे, अने ए યાદ કરીને જે સાંભળવા વાળા દરેક ને પ્રાર્થના કે ગણપતિ બાપા એનું નિર્વિઘ્ન દુઃખ દૂર કરે અને ખુશિયા ખુશિયા ભરી દે એવી શુભકામના અમારા મનથી, ગણપતિ બાપા મોરિયા।
1: ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ। So there we go, that's the resident priest of the Gujarati Hindu Sanskriti Kendra, J. Ekta Mandir J. Durban Ma, Emna resident priest Ravindra Bhai Joshi, sharing some amazing insights on the Ganesh festival. So here's a short break. Come back and go into the first feature called Ajno Suvichar.
2: ShopRite's Big Red Weekend is back. For 3 days only, save up to 50% on deals like Goldie frozen mixed chicken portions, 5 kgs for a low 179 rand. Parmalat cheese slices, 400 grams, only 49 rand. Cremora coffee creamer, 750 grams, 2 for just 89 rand. Sunlight original dishwashing liquid, 750 mils for 26 rand. And an Essentials manual air fryer, 5 litre for only 500 rand. Valid until this Sunday, 20 September. Big Red Weekend. Only at ShopRite.
3: You are listening to Geet Mala. You are listening to Geet Mala. Thursdays, 6 to 7 p.m. Thursdays, 6 to 7 p.m. on Lotus FM.
1: Welcome to Geet Mala on Lotus FM. અમારો ગુજરાતી ગીત સંગીતનો આ કાર્યક્રમ છે અને એનું ફર્સ્ટ ફીચર છે એન્ડ ઇટ્સ કોલ્ડ આજનો સુવિચાર. ઇન સિમ્પલી પુટ ઇટ મીન્સ ધ થોટ ફોર ધ ડે, ધ ગુડ થોટ ફોર ધ ડે, ધ સુવિચાર. તો હું આશા કરું છું આપ સૌ તૈયાર હશો. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે ઉદય કોઈનો પણ અચાનક નથી થતો, સૂર્ય પણ ધીરે ધીરે નીકળે છે અને ઉપરની તરફ ઉઠે છે. ઉદય કોઈનો પણ અચાનક નથી થતો, સૂર્ય પોતે પણ ધીરે ધીરે નીકળે છે અને ઉપરની તરફ ઉડે છે, ઉઠે છે. સો ઇટ્સ લાઈક દેટ, યુ નો, વેરી સિમ્પલ. કોઈનો પણ ઉદય, ઉદય મીન્સ રાઇઝ, યુ નો, અચાનક નથી થતો. અચાનક ઇટ ડઝન્ટ હેપન ઓલ ઓફ અ સડન, યુ નો, અચાનક ઓલ ઓફ અ સડન ઇટ ડઝન્ટ હેપન. વન ડઝ નોટ રાઇઝ ઓલ ઓફ અ સડન. સો સૂર્ય, ધ સન, that we all, you know, of course we are familiar with the sun. So even the sun, when it's time, it rises, but it rises slowly, gradually, you know, it has its own process. It doesn't just pop out of into the sky every morning. It rises slowly from the horizon. So that's how life is for everyone, and it should be. What it says that uday koino pan achanak nathi thato, nobody just rises up like that. Even the sun takes its own time, takes its own pace, and follows a system that it rises slowly, and that is the best way. You know, all of a sudden things can't be as sudden, it can't be as just, you know, like imagine the sun just popping up in the morning, right up in the sky, like how it is at midday. So that's what this whole saying is about. So one must take their time, follow their process, and a gradual rise will be a sustained rise, and you know, it will give you the desired results. તો આજનો અમારો સુવિચાર હતો. થોડુંક આના બાદ એટલે એક ગીત રજૂ થશે આજના સુવિચારની બાદ, ને ત્યારબાદ સેકન્ડ ફીચર વિચ ઇઝ કોલ્ડ શબ્દ કસોટી. થિંગ્સ વિલ બી અ લિટલ બિટ ટાઈટ ટુડે બીકોઝ ઓફકોર્સ વી હેડ ટુ અકોમોડેટ ધ બ્યુટિફુલ મેસેજ ફોર ગણપતિ બાપા એન્ડ ધ હોલ ડિટેલ્સ ઓફ ધ સેલિબ્રેશન્સ ગોઈંગ ઓન ઇન ધ એકતા મંદિર એન્ડ ઓફકોર્સ ધ વિસર્જન દેટ્સ ગોઈંગ ટુ બી ટેકિંગ પ્લેસ ઓન સન્ડે. તો હમણાં આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ હું ફરી પાછો હાજર થઈશ આજની શબ્દ કસોટી લઈને. ધીસ ઇઝ ગીતમાળા ઓન લોટસ FM.

મેઘ વરસે લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા, અને એ સાથે જ સમય થયો છે ગીતમાળાનો એક સ્પેશિયલ સેગમેન્ટનો. એનું નામ છે શબ્દ કસોટી. ધેટ્સ રાઇટ, ધ શબ્દ કસોટી ઇઝ અ વર્ડ ગેમ. વી પ્લે ઇટ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ, એન્ડ યુ હેવ મલ્ટીપલ ચોઇસીસ ટુ ગીવ યોર આન્સર ઇન, એન્ડ યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. ધ નંબર ટુ દેટ મેસેન્જર ઇઝ 071-613-7803. એની પર તમારે જવાબ મોકલવાનો છે. કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ, આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ. મારી નમ્ર વિનંતી છે આપ સૌને, એકદમ ટૂંકો મેસેજ રાખશો, તમારો જવાબ, નામ ને લોકેશન. ધેટ્સ ઇટ, ધેટ્સ ઓલ આઈ નીડ. જેટલા બને એટલા વધારે લોકોના ટૂંકામાં ટૂંકા સમયમાં આપણે નામ અનાઉન્સ કરી શકીએ. ધેટ્સ ધ હોલ પર્પસ, એન્ડ ઇન્વોલ્વ એવરી વન દેટ યુ કેન થિંક ઓફ અરાઉન્ડ યુ. ખાસ કરીને જે લોકોની અંદર તમારી ગુજરાતી ભાષા કે આપણી જે સંસ્કૃતિ છે એ બદલ જો તમારે થોડોક ઇન્ટરેસ્ટ જાગૃત કરવો હોય તો જરૂર એમને ઇન્વોલ્વ કરશો. ધેટ્સ ધ હોલ પર્પસ ઓફ પ્લેઇંગ શબ્દ કસોટી. આશા કરું છું આજ સૌ તૈયાર હશો. ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા, ઇટ મીન્સ બ્લેન્ક. ઇટ્સ અ વેરી શોર્ટ સેઇંગ, બહુ પોપ્યુલર છે, બહુ ઘણા લગભગ બધાને તમને ખબર હશે, તમે જાણતા હશો. ક્યારેક ને ક્યારેક તો આ તમે સેઇંગ, આ કહેવત સાંભળી જ હશે. અને માત્ર બે વર્ડ્સ છે આમાં, એક સેકન્ડ વર્ડ જે છે એ મિસિંગ છે. સો જરૂર એમાં ભાગ લેશો, ગેસ કરશો. સાચો નહીં હોય તો કોઈ ચિંતા નથી, ને સાચો હશે તો હું બધાને અનાઉન્સ કરીશ, ને નહીં હોય તો આપણું સિક્રેટ તમે ફરી પાછા ભાગ લેશો આવતા ગુરુવારે. તો હમણાં શબ્દ કસોટીની તરફ ધ્યાન કરે. હિયર ઇઝ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. રિમેમ્બર ધ ગુજરાતી વર્ડ ખાલી જગ્યા મીન્સ બ્લેન્ક. ઇટ્સ અ સેકન્ડ વર્ડ ધેટ્સ મિસિંગ ટુડે. એન્ડ બિફોર આઈ ગો એની ફર્ધર, એ દરમિયાન જ્યારે આપણે શબ્દ કસોટી રમીએ છીએ, નોર્મલી આપણે આરતીને કાર્યક્રમની છેલ્લે વગાડીએ છીએ, બટ ઘણી વાર એને છે ને ફેડ કરી નાખવી પડે છે ન્યૂઝના ટાઈમને અનુસાર અને ઘણી બધી વસ્તુ. તો આઈ વુડ લાઈક ટુ ડુ ધીસ નાવ કે આપણે એક આખી આરતી સાંભળી શકે. મારી મનપસંદ આરતી છે, ખાસ કરીને જે લોકો મહારાષ્ટ્ર મુંબઈ જ્યાંથી આવ્યા, અમે લોકો જે મોટા થયા, હું નાનકડો જ્યારે સાવ એક નાનો બાળક હતો જ્યારથી ગણપતિ બાપાની આરતીઓ અમે ત્યાં સાંભળતા થયા, ત્યારથી આ આરતી સાંભળતા હતા. મરાઠી આરતી છે, બહુ પસંદ આવશે આપ સૌને, કારણ કે આરતી તો આરતી છે, પ્રભુનું ખાલી નામ લેવાનું છે. કઈ ભાષામાં છે એનું બહુ ખાસ મહત્વ ન થાય. તો હમણાં શબ્દ કસોટીની તરફ ધ્યાન લાવું ફરી પાછું આપ સૌનું, કે કૂવામાંનો ખાલી જગ્યા. કૂવામાંનો ખાલી જગ્યા. પહેલી ચોઈસ ઘડો, બીજી ચોઈસ મગર, ત્રીજી ચોઈસ દોરડો, અને ચોથી ચોઈસ દેડકો. કૂવામાંનો ખાલી જગ્યા, ઇઝ ઇટ ઘડો, ઇઝ ઇટ મગર, ઇઝ ઇટ દોરડો, ઓર ઇઝ ઇટ દેડકો. 071-613-7803 પર તમારો જવાબ લખીને મને મોકલશો, અને એ દરમિયાન સુખ કરતા દુઃખ હરતા આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા કરું છું આપ સૌને પસંદ આવશે.

0: ગણપતિ બાપ્પા મોર્યા રે. જી હા, ગણેશજી ની આરતી આપ સૌ સાંભળી રહ્યા હતા. અમારા ગીતમાળાના કાર્યક્રમ પર દર ગુરુવારે રજૂ થાય છે આ ગુજરાતી કાર્યક્રમ માત્ર લોટસ એફએમ પર, ને એ દરમિયાન શબ્દ કસોટીનો અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ રિસ્પોન્સ. થેન્ક યુ વેરી મચ ફોર સચ એન ઓવરવેલમિંગ રિસ્પોન્સ. આઈ એમ વેરી હેપી, આઈ એમ ઓલમોસ્ટ સ્પીચલેસ. બટ એવું તો રેડિયો પર કરી ન શકાય કારણ કે ઘણી બધી મોટી ગડબડ થઈ જાય. તો થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ ઇન સચ બિગ નંબર્સ ફોર શબ્દ કસોટી. લેટ મી ટેલ યુ ધ ઇનકમ્પ્લીટ સેઇંગ ફોર ટુડે. ઇટ્સ જસ્ટ ટુ વર્ડ્સ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ કુવામાનો એન્ડ ખાલી જગ્યા. પહેલી ચોઇસ ઘડો, બીજી ચોઇસ મગર, ત્રીજી ચોઇસ દોરડો અને ચોથી ચોઇસ દેડકો. 0716137803 પર હજુ તમે જવાબ મોકલી શકો છો. આ હું બધા જે લોકોના નામ છે સાચા જવાબના એ અનાઉન્સ કરું છું. ત્યારબાદ એક નાનકડો બ્રેક અને ત્યારે શબ્દ કસોટીના જવાબ લેવાનું બંધ થઈ જશે. સો ફર્સ્ટ અપ વી હેવ મોનિકા હિમેશ ગોવન ફ્રોમ રેઝવા હિલ્સ ઇન ડર્બન, ધેન પ્રીતિબેન એન્ડ યોગીભાઈ પંચાલ ફેમિલી ફ્રોમ ડર્બન, ચાંદની ઇફિંગમ હાઇટ્સથી, બિની પુરુષોત્તમ ફ્રોમ ઇરાઝમિયા, હેવ આરુષ એન્ડ કયુષ ગોવન ફ્રોમ રેઝવા હિલ્સ ઇન ડર્બન, અંજના સોલંકી લનેજા ઓલ ધ વે ફ્રોમ હરારે ઝિમ્બાબ્વે, પ્રભાબેન ધીરજલાલ પ્રભુ, રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા ઓલ ફ્રોમ સેન્ચુરિયન ઇફિંગમ, ડર્બન થી બિપન. ત્યારબાદનો સાચો જવાબ જગદીશભાઈ ગોવન મલબાર્ટન જોહાનસબર્ગ, રતિલાલભાઈ એન્ડ ભાનુબેન કેપટાઉન, શાલક્રોસથી ઈશા, વિશાખા નિલેશ ઓલ ધ વે ઇબાન મોઝમ્બીકથી. ત્યારબાદ છે આજનો સાચો જવાબ, યા આઈ ડોન્ટ નો ઇફ ધીસ ઇઝ ઓકે, યા આઈ થિંક યસ. ઘણી વાર ઇંગ્લિશમાં જો આપણે સ્પેલ કરીએ ગુજરાતી વર્ડ તો ઇટ હેપન્સ. બટ એની વે આઈ હેવ ભાવિશ અને દીના હરિલાલ ફ્રોમ ઈડનવેલ, એમનો સાચો જવાબ છે. ત્યારબાદ ભારતીબેન દેસાઈ મોર્નિંગ સાઇડ સેન્ટન જોહાનસબર્ગથી, ચંદ્રાવતી ઘીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયન, જ્યોતિ કાલિદાસ બ્રુમાથી, અમૃત દેસાઈ સેન્ટનથી. ત્યારબાદનો સાચો જવાબ છે આજે રમોલા દેસાઈ ટોંગાટી, અને અજીત દેસાઈ એન્ડ ફેમિલી. મને રીજન નથી આવ્યો બટ થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ. એન્ડ મોહિની કેસન યુટન હેગથી સાચો જવાબ આપી રહ્યા છે. અને ત્યારબાદ આજે જે સાચો જવાબ આવ્યો છે મારી બેન હેતલનો યુસ્ટન ટેક્સાસથી. સો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર આપ સૌનો આમાં ભાગ લેવા માટે. અને અહીંયા આગળ એક નાનકડો બ્રેક, ત્યારબાદ હું હાજર થઉં છું. એન્ડ ધેટ્સ વેન હું શબ્દ કસોટીના જવાબ લેવાનું બંધ કરી દઈશ.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursday, 6 to 7 p.m. Thursday, 6 to 7 p.m. On Lotus FM.
2: Ashish Desai.
1: On Lotus FM.
0: લોરસ એફએમ ની આ ગીતમાળા છે અને એનો સાચો જવાબ આપવાનો સમય થઈ ગયો છે. એક ખાસ નામ આવ્યું છે સાચા જવાબ સાથે, એન્ડ ઓફકોર્સ ધેટ્સ માય મમ ઓલ ધ વે ફ્રોમ મુંબઈ. તો જી હા, શબ્દ કસોટીનો હવે ઉકેલ આપ સૌની સમક્ષ રજૂ કરું. અને ભાનુબેનનો સાચો જવાબ આવ્યો છે ડ્યુરિંગ ધ બ્રેક. આઈ હેવ કરેક્ટ આન્સર, યસ, કમિંગ ફ્રોમ ભાનુબેન એન્ડ ગુણવંતભાઈ જગા ઓલ ધ વે ફ્રોમ કેપટાઉન. હવે અહીં આગળ શબ્દ કસોટી બંધ. કુવામાનો ખાલી જગ્યા, ઘડો ફર્સ્ટ ચોઇસ, મગર સેકન્ડ ચોઇસ, દોરડો થર્ડ ચોઇસ, દેડકો ફોર્થ ચોઇસ. કુવામાનો, કુવો ઇઝ અ વેલ, માનો એટલે વિધિન, યુ નો ઇનસાઇડ. કુવામાનો ખાલી જગ્યા, બ્લેન્ક, વોટ ઇઝ ઇટ? ઘડો, ઘડો ઇઝ ધેટ પિક્યુલર પોટ ધેટ યુ સી, યુ નો વી પુટ ઇટ ડાઉન ધ ઇન ઇન્ડિયા, જ્યાં બકેટ ના જાય, ઘણી વાર ઘડો પણ જાય અંદર, કાં તો બકેટથી પાણી આવે ને ઘડામાં જાય, યુ નો ઇટ્સ અ બ્યુટિફુલ શેપ કન્ટેનર ધેટ હોલ્ડ્સ વોટર. મગર, એલિગેટર, અને દોરડો, દોરડો એટલું દોરડું જે હોય, યુ નો ધ રોપ ધેટ વી યુઝ ટુ પુટ ધ બકેટ ડાઉન ધ વેલ. અને દેડકો, ફ્રોગ. સાચો જવાબ છે કુવામાનો દેડકો. સિમ્પલી પુટ, ફ્રોગ ઓફ અ વેલ. ધ વેલ ઇઝ ઇટ્સ વર્લ્ડ, ડઝન્ટ નો એનીથિંગ બિયોન્ડ ઇટ, યુ નો સમબડી વિથ ધ, આપણે ગુજરાતીમાં જો કહીએ કે એકદમ સંકુચિત દ્રષ્ટિવાળો, યુ નો સમબડી વિથ અ વેરી સ્મોલ આઉટલુક ઓન લાઈફ, બીકોઝ ધ હોલ વર્લ્ડ ફોર દેટ particular animal or that particular person is just that well, doesn't know anything much beyond, that's their world. So somebody with a very short-sightedness, not looking out, very small world, no broader outlook on life, like that, you know. So that's where it applies. English saying is the frog of a well. Okay, kua mano deed go. To khub khub dhanyavad ne abhar aap sauno. મારી સાથે આજની શબ્દ કસોટી રમ્યાએ બદલ આવતા ગુરુવારે જરૂર ફરી પાછા જોડાશો. આજના દિવસનું આવતું ગીત, પણ એની પહેલા જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધ અવર, દેટ્સ ગોઈંગ ટુ બી વિથ નવિતા એન્ડ અવર ટોક શો, ઓફકોર્સ એન અમેઝિંગ એન્ડ એન એન્ગેજિંગ વન બિટવીન 7 and 9. તો જરૂર એમાં ભાગ લેશો. હમણાં આજના દિવસનું આવતું ગીત હું આશા કરું છું જરૂર આપ સૌ પસંદ કરશો. વન ઓફ માય ફેવરિટ્સ, એકદમ જરા જુદી ટાઈપનું છે પણ બહુ મજા આવશે.
3: રામ રામ કરવાનું, હરિનામ જપવાનું, રહેવાનું મોજમાં ને ખાવાનું જોશમાં.

સવારના સૂરજને ખેંચીને લાવે ને ચાંદને આખે આખી રાત જગાવે. દુનિયાના બધે ઠેકાણે ઠેકાણે મોજે મોજમાં ગુજરાતી બોલો.

0: હા મેરી જાન,
1: કોણે કહ્યું છે કે નેતાઓ જોઈએ?
0: ના ભાઈ ના, શાંતિ જોઈએ છે.
1: શાંતિ જે આપે એવી બાઈ અપાવો.
0: કાંતાબેન, ઓ કાંતાબેન,
1: પ્લીઝ ઘરે આવો.
2: મુંબઈ હળુ હળુ બોલા, મુંબઈ કાયદે જલસા, મુંબઈ
3: વોટ અ પ્લેસ બોસ,
2: મુંબઈ.
1: ચલ ચલ ચલ ચલ, મળ્યું ને તને?
0: મમ્મી રાહ જોઈ જ મારી ભાઈ, પૈસા મોકલી દેજે.
1: હમ, જેસ કે હા, અસલા વિસલા.
4: મુંબઈ કસકાઈ ભૈલા, લોટસ એફએમની ગીતમાળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું પસંદ આવ્યું હશે. અને એ સાથે જ સમય થયો છે અમારા કાર્યક્રમનો એક ખાસ વિભાગનો, ધ લાસ્ટ સેગમેન્ટ ફોર ધ ડે, વન ઓફ માય ફેવરિટ સેગમેન્ટ્સ. આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ઇટ્સ અ કપલ ઓફ ગુજરાતી શાયરી સેઇંગ્સ, ઇફ યુ વિલ, યુ નો, ઇટ્સ ગોઈંગ ટુ શેર વિથ યુ. હોપફુલી ઓલ ઓફ યુ એન્જોય દેટ. આમાં કોઈક જાતનું ઇંગ્લિશનું એક્સપ્લેનેશન નથી આવતું. ઘણી વાર આપણે ભાષાને એક્સપ્લેન કરવા બેસીએ ઇંગ્લિશમાં, તો ઘણી વાર ઇટ્સ અ ગુડ વન એન્ડ સમટાઈમ્સ ઇટ લૂઝિસ ધ એસેન્સ, યુ નો. તો આ શાયરી છે આજની, આશા કરું છું પસંદ કરશો. ઇટ ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય છે. કદર સમય વીત્યા પછી થાય તો એને કદર નહીં, અફસોસ કહેવાય છે. અને ધ સેકન્ડ વન ઇઝ એબ્સોલ્યુટલી બ્યુટિફુલ એઝ વેલ. I'm sure a lot of you will relate with this. Ke yaad aavi gai fari thi aaje juni vaarta, yaad aavi gai fari thi aaje juni vaarta, udti aavi pari ne baalpan bethu thayu. Yaad aavi gai aaje fari thi juni vaarta, udti aavi pari ane baalpan bethu thayu. આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે. તો એ સાથે જ આજના દિવસનું આવતું ગીત, ત્યારબાદ આપ સૌની સમક્ષ હું ફરી પાછો હાજર થઈશ અને આપ સૌની રજા લઈશ. જો આ તમને પસંદ આવી હોય શાયરી કે શબ્દ કસોટી કે આજનો સુવિચાર ફરી પાછો સાંભળવો હોય, તો લોટસ એફએમની વેબસાઇટ પર જઈને, અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને જરૂરથી સાંભળી શકો છો. તમારા સ્નેહીજનો સાથે જરૂર શેર પણ કરી શકો છો. તો હમણાં આજનું આવતું ગીત, ત્યારબાદ હું હાજર થઈશ અને આપ સૌની રજા લઈશ.

રહી ન જાય રે લોટસની એફએમની અમારી ગુજરાતી ગીત સંગીતની આ માળા પર આપ સૌ સાંભળી રહ્યા હતા. આશા કરું છું આજનું સંગીત આપ સૌને પસંદ આવ્યું હશે. ગણપતિ બાપાની જે વધારે આપ સૌની સાથે માહિતી શેર કરી, રવિન્દ્રભાઈ પાસેથી જે અમેઝિંગ ઇન્ફોર્મેશન મળી, એન્ડ ઓલ્સો ધ ડિટેલ્સ ફોર ધ વિસર્જન ટેકિંગ પ્લેસ ઓન સન્ડે. હોપ ઓલ ઓફ યુ એન્જોયડ ઓલ ઓફ દેટ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ બી અ પાર્ટ ઓફ દેટ વન્ડરફુલ વન્ડરફુલ સેલિબ્રેશન. પણ હમણાં આપ સૌની રજા લેવાનો સમય છે. ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી અવર ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. જરૂર એમાં પાર્ટ લેશો. ઇટ્સ ગોઈંગ ટુ બી એન અમેઝિંગ એન્ગેજિંગ એન્ડ એન ઇન્ટરેસ્ટિંગ વન. મારો સમય થયો છે આપ સૌને શુભરાત્રી મારા તરફથી, અને પ્રભુનું કહ્યું કર્યા કરશો, કર્મ કરતા રહેશો, ફળની આશા કર્યા વગર. આજના દિવસનું આ છેલ્લું ગીત મારો સોનાનો ઘડુલો અને કાનુડો શું જાણે મારી પ્રીત, જીગરાના કંઠે એટલે જીગરદાન ઘડવીના કંઠે. આપ સૌની સાથે મુલાકાત કરીશ આવતા ગુરુવારે સાંજે 6 and 7 ની વચ્ચે અહીંયા જ માત્ર ગીતમાળા પર.